이세이 시타 한저 기부가 로이나나 땅각 아스기 오이나디 마니프리 마탐 이세이 싱란 톡자바 마땅 아스다 로신자리 나스기 땅각 아스다 로카차 기바 이세이 싱디 아한바 이세이 레이 시부 밤저나 찔루리 이세이 시기 세이석비 종탐 까말라 세이링바 비젠트 쿠마르 샤르마 아니슈보 오이나란 톡차 기바 이세이 눙시다라 와칼 쪼이라 비세 다바누 쿠라이 잠기 마이약니 세이석 기바 모이랑 템 티켄드라 अहम सुबोई नुदोल तमजुखी बैसई उखिदब कुरे सक्तम सनातो नोंग थोंबगी मयेकने सैसकप बी कुंज बिहारी मरी सुबोई न लानथोक चखी बैसई मचेत मचेत कया थोकना अहिबम स्याम न शकपनी सैरिंगब थांगजम कोरा मंगा सुबा अरोय बोई न लानथोक चखी बैसई लाखिनी हायरम बनोंगमा थोकचोम चंद्रवला न सकपनी इसैगी सैरिंगब लैसांगथेम बसंता थरम संदोकन तहन जरीबासे मेघर शामगहुम दसमिक मंगा द संदोक जबा आकाशवाणी इम्फाल गे एफएम संगाई चैनल दगिनी।